જય સાઈ રામ. આજની સુપ્રભાતે શ્રી સત્ય સાંઈ સંસ્થા તરફથી સૌ શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે બાબા શ્રી સત્ય સાંઈ વચનામૃતમાં સેવાથી પ્રભુ પ્રાપ્તિ એ વિષયમાં વાતો કરે છે. માનવ જીવન કેવું અણમોલ છે, પરંતુ આ જીવનથી કોઈ અસહાયને મદદ મળી હોય, કોઈની ભલાઈ માટે જીવન વપરાયું હોય, તો જ માનવ જીવનનો ઉત્તમમાં ઉત્તમ ઉપયોગ થયો ગણાય. ભલાઈ કરવા

અમા જીવનની ધન્યતા છે. આપણે સાંભળીએ છીએ કે પરોપકાર કર. બાબા અહીંયા કહે છે કે આપણે ખાસ કરીને પર એટલે કે બીજાને મદદ કરવી, પર ઉપકાર કરવો એટલે બીજા ઉપર ઉપકાર કરવો, બીજાને સહાય આપવી. પરંતુ ગહન અર્થમાં પરનો અર્થ ઈશ્વર પોતે જ થાય છે. પર એટલે અંતરમાં રહેલો ઈશ્વર, એટલે પરોપકાર એટલે ફક્ત બીજાની સેવા કરવી એવો જ નહીં, પરંતુ પરમાત્માની સેવા કરવી. નર સેવા તે જ નારાયણ સેવા થઈ કહેવાય. તમે સેવા કરો છો ત્યારે ત્રણ વ્યક્તિની સેવા થાય છે. તમે જે વ્યક્તિને મદદ કરો છો તેની સાથોસાથ તમે સેવા કરનાર વ્યક્તિના હૃદયમાં રહેલા ઈશ્વરની પણ સેવા થઈ કહેવાય, અને સાથે સાથે તમારી પણ સેવા થઈ કહેવાય. કારણ કે તમે સર્વ કાર્યના ભાગીદાર થયા એટલે તમારી પુણ્યની કમાણી થઈ કહેવાય. એટલે સેવા કરો છો ત્યારે ત્રણ વ્યક્તિની સેવા કરો છો. તમારી સામેની વ્યક્તિની અને નરમાં વસેલા નારાયણની સેવાના માધ્યમ દ્વારા પણ તમે અજબ આધ્યાત્મિક પ્રગતિ કરી શકો છો. સેવા એટલે મોટામાં મોટી ઈશ્વરની પૂજા થઈ કહેવાય. માટે જે કાર્ય કરો તે શુભ ભાવથી કરો. તમે ઈશ્વરને અર્પણ કરી રહ્યા છો એ ભાવથી કરો, એટલે તમારા કાર્યમાં કુશળતા આવશે. શુભ કામો કરો પરંતુ ફળની આશા વિના કરો તો ઘણું ઉત્તમ કહેવાય. શુભ કર્મ કરો, સેવા કરો, ભલાઈ કરો અને સત્કર્મો કરો તો પ્રભુને અર્પણ કરતા હો એવા ભાવથી કર્મ કરો. પરંતુ શુભકર્મ ફળની આશા વિના કરશો તો એ એક યોગ જ બની જશે, જે તમને પરમાત્મા સાથે યોગ કરાવશે. મધર તેરેસા એક આદર્શ નમૂનો આપણી સામે પ્રસ્તુત છે. તમે જીવનમાં ઘણો ઘણો આનંદ મેળવતા રહો, પરંતુ એકવાર સેવા કરીને તો જુઓ કે એ આનંદ છે તે કંઈ ઓર જ છે. એનાથી મળતો આનંદ, સંતોષ, સાચું સુખ ઉત્તમમાં ઉત્તમ છે. પરંતુ સેવા કરવા તમારા અંતરમાંથી ભાવ જાગવો જોઈએ. ઈશ્વર માટે તમારા હૃદયમાં ઉભરાતો પ્રેમ તમે સેવા દ્વારા વ્યક્ત કરો છો. પરોપકારાય બહંતી નદ્યા, પરોપકારાય દહોંતી ગાવા, પરોપકારાય ફલંતી વૃક્ષા, પરોપકારાય ઇદમ શરીરમ. ઈશ્વરની રચેલી સૃષ્ટિમાં વૃક્ષો કેવો પરોપકાર કરે છે, તે માનવ જીવનને મીઠા મધુર ફળો આપે છે, અને ફળના બદલાની આશા વિના નથી રાખતા. તેવી જ રીતે ગાય સુપાચ્ય દૂધ આપે છે, અને તે પણ કાંઈ પણ બદલાની અપેક્ષા વિના. તેવી જ રીતે નદી એના મીઠા જળથી કેટલા જીવોને તૃપ્ત કરે છે, પરંતુ કોઈ પણ બદલાની આશા રાખતી નથી. તેવી જ રીતે બાબા વારંવાર કહેતા હોય કે પરોપકારાય ઇદમ શરીરમ. બીજાની સેવા માટે તો ઈશ્વરની સેવા માટે તમને સુંદર શરીર, અણમોલ માનવ જીવન મળ્યું છે, તો યોગ્ય જીવન જીવી જીવનને સાર્થક કરો. આમ કુદરત પાસે આપણે પરોપકાર કરવાના પાઠ શીખી જઈએ તો સાચું જીવન જીવ્યા ગણાય. પરોપકાર કરનારો માનવ જ સાચા અર્થમાં જીવન જીવે છે, અને પર ઈશ્વરના હંમેશા આશીષ ઉતરતા જ રહે છે. તો બીજાની ભલાઈ કેમ થાય, કોઈનું દુઃખ કેમ ઓછું થાય, એવું જીવન જીવવું જોઈએ. કારણ જ્યારે તમે બીજાને મદદ કરો છો ને, તે તો માનવમાં રહેલા ઈશ્વરનું કામ કરો છો, તો તમારો ઈશ્વર રાજી થાય જ ને. એકવાર તમને સમજાઈ જાય કે જીવ માત્રમાં ઈશ્વર વસે છે, તો કોઈ પણ જીવને થયેલી મદદ
ઈશ્વરને પહોંચે છે.

દરેક માનવને જુદી જુદી શક્તિ આપી છે, તો તે પ્રમાણે તમારી આવડત પ્રમાણે તો તમારાથી બનતી મદદ બીજાને કરતા રહો અને પુણ્યની કમાણી કરતા રહો. સેવા કરનારને મોટો ફાયદો એ થાય છે કે આ કાર્યથી તમારો સ્વાર્થીલો સ્વભાવ બદલાતો જશે અને તમારો અહંકાર પણ ધીમે ધીમે ઓગળવા માંડશે અને તમારા પુણ્યની કમાણી થશે. તો ફાયદો કોને થયો? સેવાથી તમે મહાન બની શકશો અને દિવ્યતા પ્રાપ્ત કરવા સમર્થ થશો. ઉપનિષદમાં કહેવાયું છે, સર્વ જીવા નમસ્કારમ ઈશ્વરમ પ્રતિ ગચ્છતિ. અર્થ થાય છે, કોઈને પણ કરેલા નમસ્કાર ઈશ્વરને પહોંચે છે. તેવી જ રીતે સર્વ જીવમ તિરસ્કારમ ઈશ્વર પ્રતિ ગચ્છતિ, એટલે કોઈ પણ માણસનો કરેલો તિરસ્કાર અથવા દ્વેષ એ ઈશ્વરને તિરસ્કાર કર્યા બરાબર છે. તો આ વાત સમજ્યા પછી કોઈ જીવ માત્રને હાનિ ન થાય, ઈજા ન થાય તે માટે સાવધ રહેવું. હાનિમાંથી મુક્તિ, દ્વેષ મુક્તિ, એ પણ એક જાતનું તપ થયું કહેવાય. તપ એટલે જંગલમાં જઈ ધ્યાન લગાવવું એટલું જ નહીં, કોઈ પણ અહિત અને કુકર્મથી બચીને ચાલવું એ પણ તપ છે. સેવાથી તમારો અહંકાર ઓછો થશે, સ્વાર્થીલો સ્વભાવ બદલાવા માંડશે. સેવાથી તમારામાં દયા, કરુણા અને એકતાનો ભાવ આવશે. સેવાથી તમારામાં દિવ્યતા પ્રગટશે. ઈશ્વરને આપણે પુષ્પ તો અર્પણ કરીએ છીએ, પરંતુ સેવારૂપી પુષ્પ ઈશ્વરને ખૂબ પ્યારું છે. તો સેવારૂપી પુષ્પથી પ્રભુને અંજલિ અર્પણ કરી